દેશ શહેર નગરપાલિકા સુંદર બજાર નગરપાલિકા લગાયત જિલ્લાના વિભિન્ન સ્થાને સહમાં દીપ પ્રજ્વલન કરી બાજુમાં ધ્યાન ગુમાવેલા પ્રતિ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હો. સુંદર બજાર નગરપાલિકા છ મિલન ચોકમાં પણ સાંસદ દીપ પ્રજ્વલન કરી છે. રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી સુંદર બજાર નગરપાલિકાને શું કાર્યક્રમ કરેલો હો તે સુંદર બજાર નગરપાલિકા સિંધી બારમાં દીપ પ્રજ્વલન કરી છે. બુદ્ધ યુથ ક્લબ ભોટિયું ચારકુ આયોજનામાં સોમવાર સાંજ બાજી પહેરોમાં જ્યાં ગુમાવેલા પ્રતિ શ્રદ્ધાંજલિ અર્પણ કરી બેપત્તાકો શીઘ્ર ખોજી કામના કરી. યસે બેસ શહેર નગરપાલિકા ઉડા નંબર 8 સ્થિત ભીમસેન સ્થાનમાં પણ દીપ પ્રજ્વલન તથા શોકસભા કરી છે. નેકપા એમાલે નિકટ ભાતૃ સંગઠન અને રાષ્ટ્રીય જિલ્લા કમિટી લમજુંગે બેસ શહેરમાં દીપ પ્રજ્વલન કરેલ હો. લમજુંગો ગોલાસ્થાર ગાઉંપાલિકામાં કાર્યરત કર્મચારીઓને મૌન ધારણ સહિત શ્રદ્ધાંજલિ વ્યક્ત કરેલા છે. ગાઉંપાલિકામાં કાર્યરત કર્મચારીઓને સોમવાર કાર્યાલય સમય અઘિ મૌન ધારણ કરી બાડીમાં પરી જાન ગુમાવેલાઓ ચિર શાંતિકો કામના કરેલા છે. ઉનીહરૂને બાડીમાં પરી ઘાયતે ભયકાઓ શીઘ્ર સ્વાસ્થ્ય લાભકો કામના સમેત કરેલા છે. યસેગરી સુંદર બજાર 9 સેદી કુનામાં રહેલો લાલીગુરા સ્કૂલ સહિત જિલ્લાના વિભિન્ન વિદ્યાલયોએ શોકસભા આયોજન કરી મૃતકપ્રતિ શ્રદ્ધાંજલિ વ્યક્ત કરેલા છે. વિભિન્ન સંસ્થા તથા સામાજિક સંગઠનોએ સમેત શોકસભા તથા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આયોજન કરેલા છે. ભોટેકુસી બાજીમાં ભયકો ઠૂલો માનવીય ક્ષતિ પ્રતિ શોક વ્યક્ત કરી સોમવાર દેશભર સરકારી તથા વિભિન્ન સાર્વજનિક સ્થાનમાં રાષ્ટ્રીય ઝંડા આધા ઝુકાઈ છે. વિનાશકારી ઘટનાકો 13 દિનમાં હિજો રાષ્ટ્રીય શોક મનાઈ હો. બાજીમાં જ્યાં ગુમાવેલા પ્રતિ શ્રદ્ધાંજલિ ર પીડિત પરિવાર પ્રતિ સમવેદના વ્યક્ત કરવા વિભિન્ન સ્થાનમાં દીપ પ્રજ્વલન તથા શોકના કાર્યક્રમ કરી છે. બાડીમાં પરી 1342 જણાનો શબ ખુલ્લા પડેલો છે. તેમધ્ય 98 એવટા માત્ર પહોંચાણ ભર આફંતને બુઝેલા રાષ્ટ્રીય વિપદ જોખમ ન્યૂનીકરણ તથા વ્યવસ્થાપન પ્રાધિકરણને જણાવેલ છે. પ્રાધિકરણના અનુસાર 13,991 જણાનો ઉદ્ધાર ભયો છે. ઉનીહરૂ મધ્ય 3,652 જણા હોલ્ડિંગ સેન્ટરમાં છે ભને 4,996 જણા હજી સંપર્ક વિહીન છે. લમજુંગો મરચંદી ગાઉંપાલિકાના વિદ્યાલયમાં શ્રવ્ય દ્રષ્ટિમાં આધારિત શિકાય પ્રવિધિ વિસ્તાર કરવાની વિષયમાં કાઠમાંડુમાં છલફલ ભયો છે. લુમા એજ્યુકેશનકો પ્રવિધિ મૈત્રી શિકાય કાર્યક્રમ ગાઉંપાલિકાના સબ વિદ્યાલયમાં વિસ્તાર કરવાની વિષયમાં સોમવાર છલફલ ભયો છે. લુમા એજ્યુકેશનના સંસ્થાપક દેવીજ સુવરવાઈ હાઈજી સુવરવાઈ સ્થિત શિસ્ટર નેપાલ કાર્યક્રમ સંયોજક નંદલાલ ભંડારી તથા કાર્યકારી પ્રશાસક પુષ્પા ભંડારી ર મરચંદી ગાઉંપાલિકાના અધ્યક્ષ અર્જુન ગુરુંગ ભાઈકો બેઠકમાં વિદ્યાલયમાં પ્રવિધિ મૈત્રી તથા પ્રભાવકારી શિકાય પ્રણાલી વિસ્તાર કરવાની વિષયમાં છલફલ ભાઈકો સચિવાલયને જણાવેલ છે. બેઠકમાં અધ્યક્ષ ગુરુંગે ગાઉંપાલિકા ભિત્રકા વિભિન્ન વિદ્યાલયમાં લુમા એજ્યુકેશનકો શ્રવ્ય દ્રષ્ટિમાં આધારિત શિકાય કાર્યક્રમ વિસ્તાર કરવા પ્રસ્તાવ કરવાનું ભાઈકો થયો. પ્રસ્તાવમાં સકારાત્મક છલફલ ભાઈકો ર કાર્યક્રમ સંચાલન તથા વિસ્તારના લાગે આવશ્યક સહકાર્ય ર સહયોગ કરવાનું સહમતિ ભાઈકો ગાઉંપાલિકાને જણાવેલ છે. પરંપરાગત શિકાઈ પદ્ધતિ સંગે આધુનિક પ્રવિધિનો પ્રયોગ કરી વિદ્યાર્થીઓ શિકાઈલાઇ રોચક વ્યવહારિક ર પ્રભાવકારી બનાવવાની ઉદ્દેશ્યને કાર્યક્રમ થપ વિદ્યાલયમાં પુર્યાવને પહેલ કરી હો. બેઠક પછી અધ્યક્ષ ગુરૂંગે છલફલ ઉપલબ્ધિમૂલક ભાઈકો બતાવતે વિદ્યાલય શિક્ષાલાઇ પ્રવિધિસંગ જોડેર વિદ્યાર્થીઓ શિકાઈ ઉપલબ્ધિ અભિવૃદ્ધિ કરવા યસ્તા નવીન કાર્યક્રમલાઇ ગાઉંપાલિકાને પ્રાથમિકતાના સાથ અઘિ વધાવને બતાવ્યો. સનહુકુ મેદી ગાઉંપાલિકા 4 જખોદીના વરિષ્ઠ સાહિત્યકાર ચંદ્રમણી અધિકારી અભિસલ અસ્થામણીલાઈ ગંડકી પ્રજા પ્રતિષ્ઠાનને ગંડકી પ્રજા સાહિત્ય સન્માન 2083 અર્પણ કરેલ છે. હાલ સ્વાસ્થ્ય અવસ્થા કમજોર રહેલા સાહિત્યકાર અધિકારીકો નિવાસને પુગેર પ્રતિષ્ઠાનને નેપાલી સાહિત્યકો સ્વીકૃતિમાં ઉહાંલે પુર્યાવનુ ભાઈકો વિશિષ્ટ યોગદાનકો કદર કરતે સન્માન કરેલ હો. સન્માન સંગે અધિકારીલાઈ નગદ 25,000 રૂપિયા પણ પ્રદાન કરેલ છે. અધિકારીકો સન્માનના લાગે ગંડકી પ્રજા પ્રતિષ્ઠાનના કુલપતિ પ્રાધ્યાપક ડોક્ટર કુસુમાકર લોપાને સદસ્ય સચિવ મનકુમાર શ્રેષ્ઠ મેદી ગાઉંપાલિકાના અધ્યક્ષ શ્રી પ્રસાદ શ્રેષ્ઠ આદિકવિ ભાનુભક્ત કેમ્પસના કેમ્પસ પ્રમુખ મહાપ્રસાદ ભટકલ
अड्खले लगायत साहित्य तथा विभिन्न संघ संस्थाका प्रतिनिधिहरू सहभागी भएका थिए। गाउँपालिकाका अध्यक्ष श्रेष्ठले दोस्वला प्रतिष्ठानका कुलपति प्राध्यापक डाक्टर नेपालीले सम्मान पत्र तथा सदस्य सचिव श्रेष्ठले नगद रकम हस्तान्तरण गर्नुभयो। कार्यक्रममा बोल्दै गाउँपालिका अध्यक्ष श्रेष्ठले जीवनभर निस्वार्थ भावले समाज रूपान्तरणका लागि कलम चलाउनुभएका स्रष्टा अधिकारी स्वास्थ्य समस्यासँग संघर्ष गरिरहेको अवस्थामा प्रतिष्ठानले घरमै पुगेर सम्मान गर्नु प्रशंसनीय कार्य भएको बताउनुभयो। उहाँले यसै सम्मानले आफूहरूलाई पनि नयाँ सिकाइ र प्रेरणा दिएको उल्लेख गर्नुभयो। प्रतिष्ठानका कुलपति प्राध्यापक डाक्टर नेपालीले अधिकारीले द्रुत गतिमा कलम चलाउन सक्ने सृजनशील क्षमता भएका संस्था रहेको बताउनुभयो। जीवनभर लोभ लालचमा नपसी आफ्नो कर्मप्रति अधिक रहेकै कारण प्रतिष्ठान उहाँको आगमसम्म आइपुगेको उहाँको भनाइ थियो। सम्मानित स्रष्टा अधिकारीका साहित्यिक सृजनाहरू साहित्यकार रमवाली अधिकारी तथा व्यास प्रज्ञा प्रतिष्ठानका सदस्य नारायणी अधिकारीले प्रस्तुत गर्नुभएको थियो। सम्मान कार्यक्रममा गण्डकी प्रज्ञा प्रतिष्ठानका प्राज्ञहरू प्राध्यापक डाक्टर ईश्वर चन्द्र वाग्ले बाबुराम बस्ताकोटी सुका देवी आचार्य भूपेन दानिया व्यास प्रज्ञा प्रतिष्ठानका उपकुलपति राशीनाथ नेपाले प्राज्ञहरू हरिसिंह गुरू देवी बस्नेत नारायणी अधिकारी तथा म्याग्दे साहित्य समाजका अध्यक्ष नारायण खनाल लगायतको सहभागिता रहेको प्रतिष्ठानका सदस्य सचिव मन कुमार श्रेष्ठले जानकारी दिनुभयो। कार्यक्रमको संचालन प्राज्ञ शान्ता बासकुलाले गर्नुभएको थियो। प्रदेश अस्पताल बेसी शहर लचुङले चौथो त्रैमासिक अवधिको उत्कृष्ट विभाग र उत्कृष्ट कर्मचारीलाई सम्मान गरेको छ। अस्पताल व्यवस्थापन समितिका अध्यक्ष विजय गुरूङको अध्यक्षतामा 83/22 आयोजित कार्यक्रममा शल्यक्रिया विभागलाई उत्कृष्ट विभाग र स्टाफ नर्स आशुमारी गुरूङलाई उत्कृष्ट कर्मचारीका रूपमा सम्मान गरेको हो। अस्पतालले उत्कृष्ट कार्य सम्पादन गरेको भन्दै शल्यक्रिया विभाग तथा स्टाफ नर्स गुरूङलाई सम्मान गरेको जनाएको छ। उत्कृष्ट विभाग तथा कर्मचारीका रूपमा सम्मानित भएकोमा अस्पतालले शल्यक्रिया विभाग र आशुकुमारी गुरूङलाई बधाई तथा आगामी दिनमा अझ उत्कृष्ट कार्य सम्पादनका लागि शुभकामना व्यक्त गरेको छ। अस्पतालले कर्मचारीको उत्कृष्ट कार्य सम्पादनलाई प्रोत्साहन गर्ने उद्देश्यले यस्ता सम्मानले स्वास्थ्य सेवाको गुणस्तर अभिवृद्धिमा थप योगदान पुग्छ।